વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે મંગળવાર, જ્યેષ્ઠ માસ, દિનાંક 26, શક સંવત 1948, તારીખ 16 જૂન 2026. અત્યારે સવારના 5:57 થવા આવે છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનો હું ધવલ પરમાર હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રાનો આરંભ કરીએ મંગલ સુરાવલીથી.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટીવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી રાહદારીઓ માટે અમદાવાદના સીજી રોડ પર પ્રાયોગિક ધોરણે બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ આધારિત પેલિકન ટ્રાફિલ સિગ્નલ લગાવાયું. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. 12 વર્ષના વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિકાસ, જનકલ્યાણ અને વિશ્વાસ એ એકબીજા સાથે જોડાયેલા, જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની જે બોલવું તે કરી બતાવવાની કાર્યશૈલીને કારણે જ દેશમાં ઐતિહાસિક અને મોટા નિર્ણયો સાકાર થયા છે. ગુજરાતમાં એક સમયે પાણી અને વીજળી માટે જે મોટો સંઘર્ષ હતો તે આજે અવિરત વીજળી અને વ્યાપક નર્મદા નેટવર્કથી સંપૂર્ણ દૂર થયો છે. આ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પરિષદ દરમિયાન પ્રકાશિત થયેલી સિદ્ધિઓ અને સરકારની વિકાસ પહેલ પર પોતાના વિચારો જણાવ્યા હતા.
1: और 2014 के बाद जिस तरह से गांव गरीब और खेडूत के लिए नरेंद्र भाई ने काम किया है, मध्यम वर्ग के लिए काम किया है, नियो रोज के लिए, नियो रिच के लिए काम किया है, इसी तरह हर एक डिपार्टमेंट में जो विकसित भारत का जो रोड मैप है वो विकसित भारत रोड मैप में अलग अलग रास्ते से गुजरात और पूरा देश आगे बढ़ रहा है.
0: બનાસકાંઠા ખાતે 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે નર્મદાના નીરે સરહદી વિસ્તારના વિકાસને એક નવી દિશા આપી છે. સંમેલન પૂર્વે મહાનુભાવોએ નડાબેટ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી, તેમજ થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રિદિવસીય પ્રદર્શની નિહાળી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જામનગર ખાતે વિકાસ અને કલ્યાણકારી પહેલો પર પ્રકાશ પાડતી એક પત્રકાર પરિષદ યોજાઈ હતી તથા જામનગરમાં 12 વર્ષના વિકાસ કાર્યો દર્શાવતી એક ગેલેરી પ્રદર્શનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવડિયાએ દેશને નવી દિશા આપવાનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો હતો.
2: મોદી સરકારને જો અગલે 67 યર્સ ઇતના કામ સિર્ફ 12 સાલ મેં ઉન્હોને કિયા, વંદે ભારત સે લેકર મેટ્રો રૂટ તક બહોત સારા કામ ઉસી ક્ષેત્ર મેં ભી હુઆ. કિસાનો કે લિયે કિસાન સન્માન નિધિ કે તહત 11 કરોડ કિસાનો હર સાલ 6,000 રૂપિયા સન્માન નિધિ કે રૂપ મેં ડાયરેક્ટ ડીબીટી કે માધ્યમ સે ટ્રાન્સફર કિયા જા રહા હૈ. દેશ મેં 74 કરોડ લોકો કો મુફ્ત રાશન દિયા જા રહા હૈ.
0: તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યક્રમનું એક સંમેલન યોજાયું હતું. કેન્દ્ર સરકારને 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમયગાળા દરમિયાન દેશમાં થયેલ જનકલ્યાણ યોજનાઓ, વિકાસ કાર્યો વિશ્વાસ પહોંચાડવાના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું, જેમાં આગેવાનોએ છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કાર્યોની ચર્ચા કરી હોવાનું સાંસદ દર્શના જરદોશે કહ્યું હતું.
3: નાગરિકો સાથે જનકલ્યાણની વાતો, વિકાસની વાતો અને વિશ્વાસની વાતો કે જેમાં સૌ

0: સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સરકારે જે રીતે કામ કર્યા છે ત્યારે પ્રજાની અંદરનો આ વિશ્વાસ કાયમ રહે, વૃક્ષારોપણ, સ્વચ્છતા જેવા વિવિધ વિષયો સાથે અને ગામના પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરીને જાહેર સ્થળોની સફાઈ સાથેના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગઈકાલે ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ નવી ઔદ્યોગિક નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનારી સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ ગણાવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભવિષ્ય માટેનો માર્ગદર્શક દસ્તાવેજ એવી નવી ઔદ્યોગિક નીતિ માત્ર પ્રોત્સાહનો આપતી નથી, પરંતુ વર્ષ 2047ના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે.
2: દેશની જીડીપીમાં 8.2% એ આપણો ફાળો છે. દેશના જે કાર્ગો હેન્ડલિંગ છે તેમાં 40% કાર્ગો હેન્ડલિંગ એ માત્ર ને માત્ર ગુજરાતમાંથી થઈ રહ્યું છે. પોલિસીના ઇન્સેન્ટિવ કરતા પોલિસી એ વિચારો જોડે લાવવામાં આવી છે કે ગ્લોબલ કોમ્પિટિશનના જમાનામાં આ ઇન્સેન્ટિવ અમે અલગ દ્રષ્ટિથી જોઈએ છીએ. કોઈક સેક્ટરમાં 20% રૂપિયા અમે રોકીએ છીએ તો કોઈક સેક્ટરમાં 15% રૂપિયા અમે રોકીએ છીએ, કોઈક સેક્ટરની અંદર 35% તો કોઈક સેક્ટરની અંદર 45% રૂપિયા અમે રોકીએ છીએ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વ્યસ્ત વેપારી વિસ્તાર એવા સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ નવું સિગ્નલ હાલમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને કામગીરી અને નાગરિકોના વપરાશ માટે સોંપવામાં આવ્યું છે. પેલિકન સિગ્નલ એ ખાસ કરીને પદયાત્રીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલી બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ છે. જ્યારે કોઈ નાગરિકને વ્યસ્ત રોડ ઓળંગવો હોય ત્યારે તેમણે સિગ્નલના થાંભલા પર લગાવેલું બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ સિગ્નલ સિસ્ટમ સક્રિય થશે અને થોડી જ ક્ષણોમાં વાહનો માટેની લાઇલ લાઇટ થઈ જશે. આનાથી વાહનો ઉભા રહી જશે અને પદયાત્રીઓને કોઈપણ ભય વિના સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે પૂરતો સમય મળી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગ દ્વારા અમલીકૃત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ વિવિધ લોન સાયકલોમાં સમાવિષ્ટ કુલ 165 લાભાર્થીઓને લોન મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેયર રીતેશ બારોટની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મેળામાં યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક આશરે 190 શેરી ફેરિયાઓની નવી લોન અરજીઓનું બેંકમાં રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. સુરતના સલાબતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી છે. 1992થી ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે ટેકનિકલ અને માનવ દેખરેખનો ઉપયોગ કર્યો હતો. આ અંગે સુરત ડીસીપી કાનન દેસાઈએ વધુ માહિતી આપી.
3: हमें टेक्निकल सर्वेलेंस और मोर ओवर ह्यूमन सर्वेलेंस से हमें पता चला कि जो 1992 से 33 ईयर्स से जो अक्यूज वांटेड था जिसके खिलाफ 70 का वारंट भी इश्यू हुआ हुआ था, हमने तुरंत वहां पे टीम भेजी. लूटधार का वो आरोपी था, 9 सालों से फरार था, उसको हमने पकड़ा है. और उसी के ड्राइव चलते हुए एक जयंती भाई ईश्वर भाई पटेल था, दिनेश ईश्वर भाई पटेल. लेकिन ये जब ड्राइव की एक्सरसाइज हमने की तब पता चला कि लूटधार के ये दोनों आरोपी भी अभी डिंडोली सूरत में ही रह रहे हैं. तो ह्यूमन सोर्स से ही हमने इन दोनों को भी अभी पकड़ लिया है और अभी पुलिस हिरासत.
1: આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26નો આવતીકાલથી પ્રારંભ થશે. ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવતીકાલથી 28 જૂન દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં 13 રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે. ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં ભારતની 13 રાજ્યોની ક્લબોની ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. યાત્રાધામ પાવાગઢ ખાતે અધિક માસની સોમવતી અમાસ નિમિત્તે ગઈકાલે હજારો શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાના દર્શનાર્થે ઉમટ્યા હતા. જય માતાજીના ગુંજતા નાદ વચ્ચે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પાવાગઢ પહોંચ્યા હતા.

0: યાત્રાળુની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા પીવાના પાણી, તબીબી સહાય, માર્ગદર્શન કેન્દ્ર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભીડ નિયંત્રણ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટીવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે આજે ફ્રાન્સ પહોંચશે. ટ્રમ્પ G7 બેઠક માટે ફ્રાન્સ પહોંચ્યા. લિક્વિડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. UPSC એ સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ UG પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરી. DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના એવિયનમાં G7 સમિટમાં ભાગ લેવા માટે 2 દિવસની મુલાકાતે પહોંચશે, જે તેમના 2 દેશોના પ્રવાસના 3જા તબક્કામાં છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દેશો કી અપની યાત્રા કે તીસરે ચરણ મેં G7 શિખર સંમેલન મેં ભાગ લેને કે લીએ ફ્રાન્સ કે એવિયન પહોંચેંગે. ઇસકે બાદ પ્રધાનમંત્રી G7 દેશો, સાઝેદાર દેશો ઓર વિશ્વ બેંક ઓર અફ્રીકી વિકાસ બેંક કે પ્રતિનિધિઓ કે સાથ ફોર્જિંગ ન્યૂ પાર્ટનરશિપ્સ એન્ડ રીબિલ્ડિંગ ઇન્ટરનેશનલ સોલિડારિટી વિષય પર આયોજિત કાર્યસત્ર મેં હિસ્સા લેંગે. પ્રધાનમંત્રી કી કનાડા, બ્રિટેન ઓર સંયુક્ત અરબ અમીરાત કે નેતાઓ કે સાથ દ્વિપક્ષીય બેઠક કરને કા ભી કાર્યક્રમ હૈ. ઇસકે બાદ વહ ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રો દ્વારા આયોજિત ગાલા ડિનર મેં શામિલ હોંગે. પ્રધાનમંત્રી મોદી લગાતાર 7વી બાર G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. ફ્રાન્સ કે એવિયન સે અંકિત કુમાર.
0: G7 સમિટમાં ભારતની નિયમિત ભાગીદારી, શાંતિ, સુરક્ષા, વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણું સંબંધિત વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં નવી દિલ્હીની ભૂમિકા અને યોગદાનને પ્રતિબિંબિત કરે છે.
2: G7 દેશો કે લીએ ભારત કા બઢતા મહત્વ અબ કેવલ રણનીતિક ઓર કૂટનીતિક સ્તર તક સીમિત નહીં હૈ, બલ્કિ યહ આર્થિક ઓર તકનીકી સાઝેદારીઓ મેં ભી દિખાઈ દે રહા હૈ. હાલ હી મેં સંપન્ન ભારત યુરોપીય સંઘ વેપાર સમજૌતા, નીસ મેં આયોજિત ભારત ઇનોવેટ્સ કાર્યક્રમ ઓર પેરિસ મેં હોને વાલે વિવોટેક મેં ભારત આધિકારિક AI સાઝેદાર દેશ કે રૂપ મેં ભાગીદારી ઇસકી સ્પષ્ટ મિસાલ હૈ. ઇસસે પતા ચલતા હૈ કી G7 દેશ ભારત કો કેવલ એક બડે બજાર કે રૂપ મેં નહીં, બલ્કિ પ્રૌદ્યોગિકી, નવાચાર, વિનિર્માણ ઓર મજબૂત આપૂર્તિ શૃંખલાઓ કે ક્ષેત્ર મેં એક વિશ્વસનીય સાજેદાર કે રૂપ મેં દેખ રહે હૈ. અંકિત કુમાર, આકાશવાણી સમાચાર, એવિયો, ફ્રાન્સ.
0: ઈરાન સાથે કરારની જાહેરાત કર્યા પછી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ G7 સમિટ માટે ફ્રાન્સ પહોંચ્યા છે. અમેરિકા તરફથી ઈરાન સાથેના કરારમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનું અને ઉર્જા બજારો અને અશાંત પ્રદેશોના સંઘર્ષને રોકવાનું છે. ગઈકાલે જાહેર કરાયેલા ઈરાન અમેરિકા વચ્ચેનો આ કરાર G7 નેતાઓ વચ્ચે ચર્ચાનો મુસદ્દો છે. કરારના મુખ્ય મુદ્દાઓ વિશે હજી સત્તાવાર જાહેરાત થઈ નથી.
3: अमेरिका और ईरान के बीच शांति समझौते की रूपरेखा की घोषणा से पश्चिम एशिया में उम्मीद की नई किरण जगी है. औपचारिक रूप से इस समझौते पर शुक्रवार को स्विट्जरलैंड में हस्ताक्षर किए जाएंगे. समझौते में होर्मुज जलडमरू मध्य को फिर खोलने और वार्ता जारी रहने तक युद्ध विराम बढ़ाने का प्रस्ताव है. इस घटनाक्रम का असर तेल बाजार पर भी दिखा है. आपूर्ति में सुधार की उम्मीद के बीच तेल की कीमतों में गिरावट आई है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से મનોજ.
0: ટ્રમ્પ ફ્રાન્સના એવિયન લેસ બેન્સમાં વિશ્વ નેતાઓ સાથે 3 દિવસ મુલાકાત કરે તેવી અપેક્ષા છે. આવતીકાલે ટ્રમ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. લિક્વિડફાઈડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી યુદ્ધગ્રસ્ત લેન પાર કરનાર આ પહેલું ભારતીય LNG ટેન્કર છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા સંચાલિત અને પેટ્રોનેટ LNG લિમિટેડ દ્વારા ચાર્ટર્ડ કરાયેલ 62,370 મેટ્રિક ટન LNG વહન કરતું LNG કેરિયર અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરારની જાહેરાત પછી સ્ટ્રેટમાંથી પસાર થનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે આ જહાજ આ મહિનાની 18મી તારીખે ગુજરાતના દહેજ પહોંચવાની અપેક્ષા છે. યુનિયન પબ્લિક કમિશન સર્વિસીસ UPSC એ આ વર્ષની સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 1,000થી વધુ ખાલી જગ્યાઓ સામે કુલ 13,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. અંતિમ પરિણામ જાહેર થયા પછી જ માર્ક, કટ ઓફ માર્ક્સ અને આન્સર કી કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પરથી પ્રિલિમ પરિણામ ડાઉનલોડ કરી શકે છે. કમિશને જણાવ્યું હતું કે ગયા વર્ષે 1,087 ખાલી જગ્યા સામે કુલ 14,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની સુરક્ષા અને લોજિસ્ટિક તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેમાં ખાસ વિદ્યાર્થીઓની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા અને પારદર્શી પરીક્ષા પ્રક્રિયા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય એજન્સીઓને સુરક્ષા પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિદ્યાર્થીઓની સરળ મુસાફરીની સુવિધા આપવા વિનંતી કરવામાં આવી હતી. રેલવે બોર્ડના અધ્યક્ષે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. બેઠક દરમિયાન શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ, પોસ્ટ વિભાગના સચિવ, CRPF, CISF, BCAS DG અને NTA DG અને સંરક્ષણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ ઓડિશાના ડોક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ એક સ્વદેશી રીતે વિકસિત મિસાઇલ છે, જેની બધી સબસિસ્ટમ વિવિધ DRDO પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો દ્વારા વિકસાવવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મિસાઇલે તેના બધા જ ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા છે. મંત્રાલયે કહ્યું હતું કે આ સફળ પરીક્ષણ આત્મનિર્ભર ભારત અને મજબૂત રાષ્ટ્રીય સંરક્ષણ પ્રણાલી તરફનું બીજું એક મહત્વનું પગલું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્રૂઝ મિસાઇલના સફળ ઉડાન પરીક્ષણ બદલ DRDO ટીમ અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા હતા. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સમાં યુરોપના પ્રથમ અને સૌથી મોટા વિજ્ઞાન અને ટેકનોલોજી હબ સોફિયા એન્ટીપોલિસીની મુલાકાત લીધી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ટેકનોલોજી પાર્ક આર્થિક વિકાસ અને ટેકનોલોજી પ્રગતિને વેગ આપવા માટે સંશોધન, પ્રતિભા અને ઉદ્યોગ સાહસિકતા કેવી રીતે એકસાથે આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે 2026 નેશનલ કોન્ફરન્સ દરમિયાન વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ WTE મરુત પોર્ટલ લોન્ચ કર્યું. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે અને ભારતીય વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આ વિકસાવવામાં આવ્યું છે. ક્રિકેટમાં શ્રીલંકાએ આજે દામુલામાં 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીમાં સુપર ઓવરની રોમાંચક મેચમાં ભારતને હરાવ્યું છે. વિપ્રજ નિગમ અને સૂર્યાસ શેડગેની અડધી સદીથી ભારતે 49.2 ઓવરમાં 256 રન બનાવ્યા હતા. શ્રીલંકા ટીમે 50 ઓવરમાં કુલ સ્કોર બરાબર કરી અને પછી સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો. ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં અમેરિકાને એટલાન્ટા ખાતે સ્પેન અને કાબુ બોર્ડ વચ્ચે ગ્રુપ એચ મુકાબલો ચાલી રહ્યો છે. અગાઉના દિવસે સ્વીડને મેક્સિકોમાં ગ્રુપ એફ મેચમાં ટ્યુનેશિયાને 5-1 હરાવ્યું હતું. સરકારે રાષ્ટ્રીય રમતગમત વહીવટી અધિનિયમ 2025 હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડ માટે શોધ સહ પસંદગી સમિતિની રચના કરી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
1: આજના તમામ અખબારોએ અમેરિકા ઈરાન યુદ્ધ સમજૂતીના સમાચારને મુખ્ય મથાળુ બનાવ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, અમેરિકા ઈરાન અંતે શાંતિ જાળવવા સહમત, 19મી મહોર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાનને 28 લાખ કરોડ આપી યુદ્ધમાંથી છૂટશે ટ્રમ્પ. સંદેશ લખે છે, ડોનાલ્ડ ટ્રમ્પે તમાચો મારી ગાલ લાલ રાખ્યો. અને હેડલાઇનમાં ફુગાવો 9.68% પહોંચ્યો. UKમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. IPLની જેમ યોગાસન સુપર લીગ શરૂ કરવાની જાહેરાત જેવા વિવિધ સમાચારોનો સમાવેશ કરાયો છે. સ્થાનિક સમાચારોમાં માધાપરમાં ભોજન પ્રસાદ બાદ 46 બાળકોને ફૂડ પોઈઝનિંગ, પાટનગરમાં ખેડૂતોની હલ્લાબોલ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે આજે ફ્રાન્સ પહોંચશે. ટ્રમ્પ G7 બેઠક માટે ફ્રાન્સ પહોંચ્યા. લિક્વિડફાઇડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મોસ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. UPSCએ સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહસચિવ ગોવિંદ મોહને નીટ UG પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરી. અને DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: શ્રોતા મિત્રો, આવો હવે સાંભળીએ સીમા ફિલ્મનું આ ગીત, મનાટી અને સાથીના સ્વરમાં શૈલેન્દ્રની શબ્દરચનાને સંગીતથી સજાવ્યું છે શંકર જયકિશને.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સીમા ફિલ્મનું આ ગીત. વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી થોડી જોરમાં સાંભળશો હિન્દીમાં સમાચાર.
1: એક જમાને મેં હુકુમ સિંહ કો ઘર

0: आप सुन रहे हैं विविध भारती देश की सुरीली धड़कन। थोड़ी देर में आप सुनेंगे कार्यक्रम चित्रलोक।
1: आप समझी रहे हो विविध भारती नू वडोदरा केंद्र केजीआईटी सावली टाइम अत्यारे सवारना 8:30 થઈ છે। ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
3: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।

0: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: તમારું ઘર ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલ ના ભાવે રિટેલ માં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
2: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે પાંચ માળનો 12,000 સ્ક્વેર ફીટ માં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.

0: डिस्को डांसर इस फिल्म से सुन रहे थे आप ये गाना पार्वती खान की आवाज में अनजान के बोल और संगीत बप्पी लहरी का।
1: શ્રોતા મિત્રો 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
1: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી।
2: કેજેઆઈટી સાવલી। અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
4: ચીન કા હાંઝોઉ શહેર જાનતે હૈ આપ? વહીં પર હમને રચા થા ઇતિહાસ, જબ 2022 કે એશિયન ગેમ્સ મે હમને 107 મેડલ્સ જીતે થે, ક્યુંકિ પીછે થી હમારે 1045 ખેલો ઇન્ડિયા સેન્ટર્સ કી ટ્રેનિંગ, કન્ડિશનિંગ કોચેસ, ડાયટિશિયન્સ ઓર ફિઝિયોસ કી પૂરી ફોજ।

0: चित्रलोक कार्यक्रम के बाकी गाने सुनिए इस अंतराल के बाद।
1: आभागना प्रायोजक हता एम के फर्निचर, 5 माळनो भव्य शोरूम, प्रतापनगर ब्रिज पासे, वडोदरा।
2: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, સારા ગણદેવી કાર જ્વેલર્સ ટાઈમ। અત્યારે સવારના 9 વાગ્યા છે। શુકનનું સોનું તો સારા ગણદેવી કન્નોજ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવી કાર જ્વેલર્સ, દાડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવી કારી જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવી કારી જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. પ્રસ્તુત કરશે જલ્પેશ પાઠક.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર,
3: ડિઝાઇનર.
5: અરે આર્ક બ્લાઇન્ડ્સ છે ને જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સની અદભુત રેન્જ અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોટર.

0: पॉसिबल, तो आज एज पधारो आरके ब्लाइंड्स, ऑफिस आपकी सजावट हमारी, ये है आरके ब्लाइंड्स की तैयारी। आरके ब्लाइंड्स, फर्स्ट फ्लोर शिवाकृति, फायर स्टेशन 4 रास्ता डांडिया बाजार वडोदरा, कॉल 2427063।
1: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે, સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો। આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું। આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ, તો શરૂ કરીએ કાર્યક્રમ।
2: હેલો
1: વિવિધ ભારતી, હા જલ્પેશ વાત કરું છું।
2: હા, હું ડભોઈથી પ્રજ્ઞાબેન બોલું છું।
1: બોલો પ્રજ્ઞાબેન, કેમ છો?
2: બસ મજામાં, તમે કેમ છો?
1: બસ એકદમ મજામાં। પ્રજ્ઞાબેન, બહુ દિવસે તમે ફોન લગાવ્યો।
2: ના, ફોન તો કરું છું,
1: પણ તમે કરો છો, પાયલબેન સાથે વાત કરો છો, પણ આપણી સાથે બહુ સમય પછી વાત થઈ। હા હા
2: હા હા, આજે લાગી ગયો છે, ફરમાઈશ આપી છે।
1: બોલો કઈ ફરમાઈશ સંભળાવી
2: આજે? સંભળાવજો પેલું, સાથી તેરે નામ એક દિન જીવન કર જાયંગે, જીવન કર જાયંગે છે
1: છે ને, સંભળાવીશું। તો પ્રજ્ઞાબેન, અવાજ તો તમારો બહુ સરસ છે, તો તમે આમ ગાવ છો કે ઘર ઘરમાં જ ગુણગણાવો?
2: બસ આ રેડિયો ચાલુ હોય ત્યારે આપણે ગુણગુણાવીએ।
1: બરાબર છે, બોલો પ્રજ્ઞાબેન, બાકી શું કહો છો? ગરમી કેવી છે ડભોઈમાં?
2: ગરમી તો સોલિડ છે,
1: સોલિડ છે ને, રસોડામાં જવાનું મન ના થાય એવી ગરમી હોય છે।
2: રસોઈ કરવી ના ગમે, બહુ ગરમી થાય છે।
1: બરાબર છે,
2: મારા હસબન્ડ છે સતીશ, મારા જેઠ છે રમેશભાઈ, સુરેશભાઈ, અમારો હેરાટ છે પાયલ હેરાટ।
1: હા, એ તો ખ્યાલ છે તમારું, ડબ્બીમાં સલૂન નું છે,
2: અને બ્યુટી પાર્લર છે મારા ભત્રીજી નું।
1: બરાબર, શું નામ છે એમનું?
2: ભૂમિ।
1: તો તમે જાઓ કે નહીં ક્યારેક?
2: જઈએ ને।
1: એટલે તમને કામ ફાવે છે કે નહીં? એમ
2: નહીં ફાવતું નથી, પણ જઈને બેસે એમ કે કાકી થોડું ઘણું શીખો તો મને હેલ્પ થાય।
1: તો સાચી વાત છે ને, થોડું ઘણું શીખી લેતા હોય તો,
2: એટલે એમાં કેવું હોય કે ઘર કામ કરીને થોડોક ટાઈમ મળે તો જઈએ થોડી વાર પાછું,
1: તો જેટલી વાર જાવ એટલી વાર માં થોડું શીખી લેવાનું
2: ના, એવું તો થોડું ઘણું તો આવડે જ છે, અમુક હેરસ્ટાઈલ છે, એવું થોડું ઘણું તો આવડે જ છે।
1: બરાબર છે, તો શું છે કે ઘરમાંથી પરવારીને ત્યાં જાઓ તો તમારું પણ માઇન્ડ ફ્રેશ થાય, એમને પણ મદદ થાય,
2: હા
1: ને। સારું સારું પ્રજ્ઞાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ, આવજો
2: આવજો।

0: હેલો વિવિધ ભારતી.
1: હા, જય શ્રી કૃષ્ણ. જસ
0: જય શ્રી કૃષ્ણ. અરવિંદભાઈ બોલો, કેમ છો?
1: બસ મજા
0: મજા છે.
1: હો,
0: બસ બાંકડે બેઠા છો, હે ને?
1: હા, મોકલાવો આપો.
0: તો અરવિંદભાઈ, કયું ગીત સંભળાવીએ તમને?
1: એ ધરમ કરમ નું પેલું, એક દિન મિટ જાયેગા માટી કે મૂળ,
0: તો
1: રહે જાયેંગે ત્યારે તેરે દોષ.
0: તો સંભળાવી દઈએ. અરવિંદભાઈ, આજે કોણ છે તમારી આજુબાજુમાં બેઠા છે કે નહીં, તમારા મિત્રો?
1: ના, આજે તો કોઈ આવ્યું નથી, હું એકલો જ હેલો આવ્યો છું.
0: વાહ,
1: કાનમાં આવી બેઠો છે.
0: બરાબર. તો અરવિંદભાઈ, કેરીઓ વેરીઓ દબાઈ કે નહીં?
1: કેરીઓ લઈ આવ્યા તૈયાર. કેરીઓ તો તલમો છે આપણે ઘેર, પણ હાચો વાળું કોઈ નથી.
0: બરાબર. ના ને, પણ હું તો એમ કઉ છું કે કેરીઓ ખાધી કે નહીં એમ કઉ છું.
1: ના, કેરીઓ તો ખાઈએ જ કાયમ.
0: બરાબર. તો અરવિંદભાઈ, કઈ કેરી વધારે ભાવે તમને, હાફૂસ કે કેસર?
1: મને રાજાપુરી વધારે ભાવે.
0: વાહ વાહ વાહ, એક જ રાજાપુરી માંથી ઢગલો રસ નીકળે નહીં?
1: ઓ, એની જેવી મજા નહીં.
0: સાચી વાત છે, રસ જેવી મજા નહીં.
1: સારું, બીજું બોલો.
0: બસ એકદમ મજામાં છે. તમે મજામાં ને અમે મજામાં.
1: હા, આવો, કાલે આવો સાપાજુ.
0: અમને તમે ફોન કરો ને ફોન પર વાત કરો ત્યારે અમને એવું જ લાગે કે અમે તમારી પાસે આવી જ ગયા છીએ. સારું સારું. અરવિંદભાઈ, મળીએ ને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હે આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર, KJIT સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: વડનેર કહેર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કહેર જ્વેલર્સના જ. વડનેર કહેર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
0: પૂજા પ્લસ, માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, ધુલે રાજાને અમે સજાવીશું. પધારો અમારા ધુલે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: હેલો વિદ્યાભારતી.
4: હેલો, ગુડ મોર્નિંગ જલપેશભાઈ.
3: ગુડ મોર્નિંગ, કોણ વાત કરો છો?
4: પિંકી વંચાલ બોલું છું, વાઘડા રોડ થી.
3: બોલો બોલો પિંકી બેન.
4: મારી સાથે પહેલી વાર વાત થઈ રહી છે.
3: તમારી સાથે મારી પણ પહેલી વાર વાત થઈ છે. પારુલ બેને ફોન કર્યો ત્યારે કહ્યું તું કે પિંકી બેન નો ફોન આવશે.
4: અરે હું દર સોમવાર કરું છું, મારો લાગતો જ નથી, આજે લાગ્યો.
3: બરાબર,
4: કેમ છો તમે?
3: બસ બસ એકદમ મજામાં. તો
4: પિંકી બેન, સ્વાગત છે વિવિધ ભારતી માં અમારા.
3: પિંકીબેન, તમે પણ પારુલબેન ની જેમ કોરસ માં જાઓ છો?
4: હા, સિંગિંગ કરું છું.
3: વાહ, તો એકાદ ગીત અમને સંભળાવો.
4: હું આશા ભોસલેજી ના, હમણાં જ એમની ડેથ થઈ ગઈ અને બહુ દુઃખ થયું. એમની હું બહુ મોટી ફેન છું.
3: બરાબર,
4: એમનું સોંગ સંભળાવીશ હું તમને, અને એમનું સોંગ આપવાનું છે મારે.
3: ચોક્કસ.
4: તુમકો સિતારો મે ચલો દિલ ઘૂમ જાય એસે નજારો મે ચલો આઓ દૂર આઓ.
3: વાહ પિંકી બેન, બહુ સરસ અવાજ છે તમારો. તો તમે કોરસ માં જાઓ કે લીડ સિંગર માં પણ ગાઓ છો?
4: હા, જાઉં છું લેડ સિંગર માં પણ ગાઉં છું કોઈક પ્રોગ્રામ માં.
3: બરાબર બરાબર.
4: અમારું અલગ અલગ ગ્રુપ છે, એટલે જે તે દિવસ હોય કે ધારો કે મધર ડેઝ છે કે પછી કોઈની એનિવર્સરી હોય, કોઈની બર્થડે હોય, આશા ભોસલેજી છે, લતા મંગેશકર ડેથ એનિવર્સરી કે કઈ બી હોય તો પ્રોગ્રામ રાખી શકતો અમે લોકો બધું.

0: એટલીસ્ટ જો અને બીજા બધા જેન્ટ છે, મતલબ કોઈ પ્રોગ્રામ કરીએ.
1: બરાબર. તો પિંકીબેન કરાઓકે ટ્રેક પર ગાઓ કે નહીં?
0: હા, કરાઓકે પર જ ગાઈએ. ત્યાં ઘડી કરાઓકે પર જ હોય ને, કસે આવી રીતના હોય મોટે ભાગે તો કરાઓકે પર હોય, બાકી તો ઓર્કેસ્ટ્રા માં હોય, ઓર્કેસ્ટ્રા સાથે હોય કોઈ એવી રીતનો ચૂઝ કરેલું હોય તો ઓર્કેસ્ટ્રા સાથે કરવાનો પ્રોગ્રામ, તો એવી રીતના પણ ગાઈએ છે એમ.
1: બરાબર. તો પિંકીબેન કરાઓકે ટ્રેક પર ગાવાનું વધારે ઇઝી લાગે કે લાઈવ?
0: મને લાઈવ ગમે છે. કરાઓકે માં કેવું હોય છે કે આપણે ટ્રેક ને, અમુક ટ્રેક કરાઓકે પર એવા આવે છે કે બીટ એકદમ પકડવા પડે, તો લિરિક જતા રહે, તમારે
1: ટાઈમ
0: ઉપાડવું પડે. હા, એટ ધ ટાઈમ ઉપાડો. જયારે ઓર્કેસ્ટ્રા માં કેવું છે, તમે તમારી રીતે ઓર્કેસ્ટ્રા વાળા તમારે સ્ટેજ બી એ થાય ને બીટ જાય, તો તરત લોકો સંભાળી લે, હા, એડજસ્ટ કરી લે. અને સ્પીડ લેવલ નું એનું કઈ બહુ હોતું નથી બહુ ખાસ. જયારે કરાઓકે માં ઓન બાય ડિફોલ્ટ હોય ને મોબાઈલ માં કે કસે બી, તો એમાં થોડો જોવું પડે છે. બીટ કે સુર તમારો ગયો તો આખો તમારો એ બગડી જાય એમ.
1: સાચી વાત છે.
0: એટલે મને લાઈવ વધારે ગમે છે. અને એક વાત કેવી છે મારે તમને,
1: બોલો ને.
0: તમારો અવાજ ખૂબ મીઠો ને સુંદર છે.
1: વાહ, તમારો પણ એટલો સરસ અવાજ છે મીઠો.
0: તમારા સાથે વાત કરી મને ખૂબ આનંદ મળ્યો. અમારા કિરણ સર ને યાદ આવી ગઈ, કિરણભાઈ પટેલ ની.
1: વાહ વાહ, અમે પણ એમને કિરણભાઈ ને યાદ કર્યા જ કરીએ છીએ. તો પિંકીબેન આજે કયું ગીત સંભળાવીએ?
0: આજે મારા આશાજી નું જ સાંભળવું છે, શાન પિક્ચર નું છે. ત્યાં

0: કેજીઆઈટી સાવલી. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દળિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
3: સાંભળો, શું તમે PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
4: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
3: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: હેલો હેલો
1: હાલો.
0: વિવેકભરતી,
1: હા વિવેકભાઈ, માયાબેન બોલું છું.
0: બોલો બોલો માયાબેન, કેમ છો?
1: બસ મજામાં, જય શ્રી કૃષ્ણ.
0: જય શ્રી કૃષ્ણ. બહુ બધા દિવસે તમે ફોન લગાવ્યો ને.
1: ના ના, લાગે અમે તો લગાવીએ છીએ.
0: લગ્નોમાં ફરી આવો,
1: અજલપા મેડમ
0: બહાર ફરી
1: જોડે,
0: આવો. જલપા મેડમ નહીં, જલપેશ તો મારું નામ છે,
1: પાયલ
0: પાયલબેન.
1: મેડમ, હા પાયલ મેડમ જોડે લગાવેલો.
0: બરાબર, જો આટલા બહુ બધા દિવસે ફોન લગાવો એટલે નામે ભૂલી જવાય.
1: ના ના ના ના સર, એવું નથી.
0: શું કહો છો, બોલો. મજામાં?
1: બસ મજામાં.
0: ક્યાં ક્યાં ફરી આવ્યા તમે?
1: આજે અમારી એનિવર્સરી છે.
0: આજે તમારી એનિવર્સરી છે, 11 મે.
1: હા
0: વાહ વાહ, હેપી એનિવર્સરી. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને માયાબેન,
1: હા,
0: ક્યાં ક્યાં ફરી આવ્યા તમે આટલા
1: થેન્ક યુ
0: દિવસમાં?
1: સર. આટલા દિવસમાં તો આ ગરમીમાં ક્યાંય જઈએ?
0: કેમ, લગ્નોમાં નહીં ફરી આવ્યા?
1: અમદાવાદમાં ગયા હતા, અમદાવાદ ચાલ ગયેલા.
0: હા, અમદાવાદ ગયા હતા, લગ્નોમાં ફરી આવ્યા તમે. તો લગનમાં ફરી ફરીને તમારો અવાજ બેસી ગયેલો.
1: કાલે રાત્રે જયારે મોડા,
0: હા,
1: અને એક બધાના નામ લેવા માંગુ છું અને એક
0: બોલો.
1: ગીત આપી દો. પેલો

0: આપને ત્યાં આગળ જે આખા વર્ષ દરમિયાન રિક્વાયરમેન્ટ જે જે જરૂરિયાત એ પ્રમાણે કામ કરવાનું હોય ને, એટલે અમારે વેકેશન નથી હોતું.
1: પણ માયાબેન તો કહેતા હતા કે હવે તમે રિટાયર થવાના.
0: હજુ તો એક વર્ષ અને છ મહિના એટલે લગભગ 1.5 વર્ષ ની વાર છે. હવે આજે એનિવર્સરી એટલે એને ઉમંગ હતો કે આજે મારો ફોન લાગી જ જશે અને હું મારી એનિવર્સરી નું કોઈ ગીત સારું એવું આપીશ કે આજે. એટલે અમારા ફેમિલીમાં છે મારા મમ્મી સરિતાબેન, હું પોતે રાજેશભાઈ, મારા વાઇફ માયાબેન, મારો સન જયમીન, ડોટર અમિત ડોક્ટર અમિતા, અમારા ડોટર ઇન લો છે મિસ્ટર ધ્રુવકુમાર. આ બધા અમે ફેમિલીમાં છીએ, તો એ બધાને સંભળાવવા માટે એક સરસ મજાનું ગીત આપજો સર, એમને જે ફરમાઈશ કરીએ.
1: ચોક્કસ ચોક્કસ સંભળાવીશું. અને આ ગીત રાજેશભાઈ આવશે જૂન મહિનામાં આવશે.
0: ચોક્કસ ચોક્કસ ઓકે ઓકે
1: ચોક્કસ મળી રાજેશભાઈ અને માયાબેનની પસંદગીનું ગીત સંભળાવીએ. ફરી એકવાર તમને શુભેચ્છા એનિવર્સરીની.
0: ઓકે થેન્ક યુ સર.
1: ઓકે આવજો.

0: ગીતા આપી દેજો સર.
1: બરાબર, બહુ સરસ ગીત
0: સારું,
1: છે માયાબેન, સંભળાવીશું. અને આ ગીત તો હવે
0: અલા
1: તમારે
0: રાજેશભાઈ જોડે વાત કરો. લો રાજેશભાઈ બેઠા છે.
1: આપો.
2: ગુડ મોર્નિંગ.
1: ગુડ મોર્નિંગ રાજેશભાઈ, કેમ છો? વેકેશન પડી ગયું?
2: તમારા તો ઓકે છે, આપના કેવા છે?
1: અમે એકદમ ઓકે.
2: યસ યસ,
1: તમારા ફોન આવે એટલે અમે વધારે ઓકે.
2: રાજેશભાઈ,
1: વેકેશન પડી ગયું કે નહીં?
2: અમે ટેકનિકલ સ્ટાફમાં છીએ.
1: તમારે વેકેશન જ ના હોય.

0: હેલો હેલો વિદ ભારતી.
1: હેલો
0: હા હેલો વિદ ભારતી,
1: હેલો, હું જ્યોતિ બોલું છું, સહેજી પરથી.
0: બોલો બોલો જ્યોતિબેન.
1: તમારું નામ નહીં ખબર મને.
0: મારું નામ જલ્પેશ.
1: જલ્પેશ, પહેલી વખત વાત થઈ ને તમારી જોડે, એટલે
0: પહેલી વખત જ વાત થઈ જ્યોતિબેન.
1: હા, એટલે ખબર નહીં મને.
0: બરાબર છે. તો જ્યોતિબેન કાર્યક્રમ સાંભળો કે નહીં?
1: રોજ રોજ કેટલા વર્ષોથી,
0: લે રોજ સાંભળો છો આટલા વખત થી. તો પછી
1: મારી એજ 68 ની થઈ ત્યાર સુધી, નાનપણથી લઈને અત્યાર સુધી વિવિધ ભારતી રેડિયો સાંભળવાનો બહુ જ શોખ છે.
0: તો પછી મારું નામ કેમ યાદ ના રહ્યું તમને?
1: એ ભૂલી ગઈ, એટલે રોજ સાંભળવા પેલું પ્રોગ્રામ આવે છે, તમે નામ તમારું હું ભૂલી ગઈ તમારું નામ.
0: કઈ વાંધો નહીં જ્યોતિબેન, શું કરો છો તમે?
1: બસ હાઉસ વાઈફ છું, અત્યારે ઘરમાં જ છું.
0: તો
1: મેડમ જોડે બે વખત વાત થઈ ગઈ મારી જોડે, એમના જોડે,
0: પાયલબેન સાથે.
1: હા, એમના જોડે બે વખત વાત થઈ.
0: બરાબર છે. આપડી પહેલી વાર વાત થઈ જ્યોતિબેન. કયું ગીત સંભળાવીએ તમને?
1: આ પેલું આ બધા એક્સપાયર થઈ ગયા ને, એના માટે એક ગીત આપવાનું હતું. પેલું
0: ચિઠ્ઠી ને કોઈ સંદેશ
1: નહીં, એ તો બહુ વખત લગાડ્યું ને, શીતલબેન હતા ત્યારે બહુ વખત લગાડ્યું.
0: હા હા હા,
1: જાને ચલે જાતે હૈ કહાં.
0: બરાબર છે. તો
1: દુનિયા કે જાને વાલે.
0: તો કોણ એક્સપાયર થઈ ગયું છે?
1: મારા મિસ્ટર થયા છે, મારા મમ્મી પપ્પા બધા, એટલે બહુ જરા એક્સપાયર થઈ ગયા છે.
0: અચ્છા, એટલે સમય ઘણો થયો છે, પણ એમની યાદમાં તમારે સાંભળવું છે?
1: એના યાદમાં સાંભળવું છે.

0: મારો બાબો છે, અમિત એનું નામ છે. મારી બેબી, જમાઈ, દીપાલી, ભાવિન અને સમર્થ.
1: બરાબર. તો જ્યોતિબેન શું કરો તમે આખો દિવસ ઘરમાં રહીને? પછી
0: આખો દિવસ તો આમ, જો કે મારે ભગવાન નું વાંચવાનું વધારે હોય છે, એટલે ભગવાન નું વાંચવાનું થાય. અને પછી ઘરમાં કામ થયું હોય, ઘરમાં કોઈ અત્યારે છે નહીં.
1: બરાબર.
0: બહુ છે એટલે, પણ બહુ અત્યારે પિયર ગયા છે મહિનાથી.
1: બરાબર બરાબર.
0: એટલે અત્યારે ઘરમાં આખો દિવસ ઘરમાં કામમાં, સવાર સાંજ કામમાં જાય ને, બપોર પછી દોઢ પોણા બે ના આસપાસ કે અઢી વાગ્યા ના આસપાસ વાંચવા બેસું તો સાંજે 5:30-6 વાગ્યા સુધી ભગવાન નું વાંચવાનું બધું હોય છે મારું.
1: વાત તો જ્યોતિબેન, ધાર્મિક પુસ્તકોમાં કયું વધારે ગમે તમને?
0: વધારે આ આપણે મરાઠી, અમારે શિવલીલામૃત છે, પછી વેંકટેશ નું છે, અને આ શેગાવ નો મહારાજ, મહારાજ જાણતા હશો તમે કદાચ. આ ત્યાં ગજાનન મહારાજ છે, સાઈબાબા ગજાનન મહારાજ કે ને, એ ગજાનન મહારાજ, એમને અમારે, એ અમારા ગુરુ છે.
1: અચ્છા.
0: એમ એટલે એમનો પુસ્તક છે, એનો અધ્યાય વાંચવાનો રોજ.
1: બરાબર.
0: ભગવાન ના એવા બધા બહુ બધા પુસ્તક છે. ગીતા નો અધ્યાય વાંચો રોજ નો.
1: વાહ વાહ, બહુ સરસ. તો જ્યોતિબેન
0: એમના માટે પ્રાર્થના કરવા માટે રોજે 15મો અધ્યાય રોજ વાંચું છું.
1: વાહ, બહુ સરસ. અને એકદમ આધ્યાત્મિક વાતાવરણમાં આત્માને જે શાંતિ મળે, મનને જે શાંતિ મળે,
0: શાંતિ થી એકલા બેસીને ભગવાન નું કરે છે એટલે મન શાંતિ થી વંચાય ને તો સારું લાગે.
1: સાચી વાત છે, મનને શાંતિ પણ ખૂબ મળે.
0: હા, આપણા મનને શાંતિ થાય કે ચાલ આજે મારાથી આટલું થયું અને બધાને હું આટલું આપી શકી.
1: સાચી વાત છે.
0: આ મોટો આનંદ થાય છે રોજે સવાર સાંજે, શાંત થાય એટલે મન શાંતિ થાય કે આજે આખા દિવસમાં ભગવાનના હિસાબે એમની દયા થી કે ગમે તે, પણ આજે આટલું આપણે પિતૃને આપણે આટલું કરી શકીએ આપણે.
1: સાચી વાત છે, બહુ સરસ વિચારો છે તમારો.
0: એટલે સારો આનંદ લાગે છે એના માટે.
1: જ્યોતિબેન પૌત્ર પૌત્રી છે કે નહીં?
0: હા, બેબી નો બાબો છે, એનું નામ જ સમર છે અને બેબી નું નામ અમારી દીપાલી છે.
1: બરાબર છે.
0: હા, તો બાબો હમણાં ડિસેમ્બરમાં જ લગ્ન થયા મારા બાબા ના તો.
1: અચ્છા.
0: હા
1: બરાબર. તો એ દીકરીના જે સંતાનો છે આવે ત્યારે તમે વાર્તા કહો કે નહીં બધી આવી આધ્યાત્મિક?
0: હા, તો એ મારી બેબી જ પોતે આ બધું મારા જેવું છે, એનું બધું છે કરા છે. અને એ ઘરમાં ટ્યુશન ક્લાસ ચલાવે છે 10મા સુધી ઇંગ્લિશ મીડિયમ ના. એટલે એનો બાબો અત્યારે 12મા હતો, સારા પર્સન્ટેજ સાયા એના, એ સીએ પણ કરે છે એક બાજુ.
1: બરાબર છે, બહુ સરસ.
0: એટલે બાબો સીએ કરે છે, 12મા 12મા હતો તો એ બી હમણાં સારા પર્સન્ટેજ આવ્યા એને, પાસ થઈ ગયો.
1: બરાબર છે,
0: બધું સારું છે. એટલે મને એ ભગવાન, ભગવાન મારા બાબો પણ અને દેવી બે મારા ઉપર જ ગયા છે બે જણા.
1: બરાબર છે. અને એ તો અંતિમ લક્ષ્ય છે આધ્યાત્મ.
0: હા, કારણ કે કઈ બી કરો તો છેલ્લે આ જ કામ આવવાનું છે આપણે.
1: હા, સાચી વાત છે.
0: એટલે આ ની બહુ જરૂર છે. પૈસા એક વખત ઓછો હોય તો ચાલી જાય.
1: બરાબર છે.
0: આ વસ્તુ ની બહુ જરૂર છે આજના છોકરાઓને, પણ આ સમજે એને છે, બાકી તો કઈ નહીં પછી. બાકી જેના ઘરમાં મોટા માણસ આવું સંસ્કાર આપે તો બહુ સારું કેવાય. આ તો
1: બરાબર છે ને, નાના જે છે એ મોટાનું જોઈને તો શીખતા હોય છે.
0: હા, શીખતા હોય છે ને.
1: બરાબર.
0: એટલે એવું સમજાવે ને, શીખવાડે, થોડું ઘણું બોલતા શીખવાડે, એવું બધું શરૂઆત માંથી જ એવું કરે ને, તો અત્યારથી એ લોકોને પછી સંસ્કાર સારા પડે છોકરાઓના.
1: બરાબર છે. પેલી કહેવત છે ને કે છોડને વાળીએ એમ પડે. સારું સારું જ્યોતિબેન, તમારી પસંદગી.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ જલ્પેશ પાઠક દ્વારા પ્રસ્તુત ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી સાંભળી રહ્યા હતા. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. આપને ટ્યુન કિયા હૈ વિવિધ ભારતી કા વડોદરા કેન્દ્ર. આઈએ હિન્દી કાર્યક્રમ કે અંતર્ગત આજ સુનતે હૈ સુશ્રી જેમિની કુમારી શાસ્ત્રી કે સ્વર મેં કુછ હિન્દી નગમે.
3: एक काव्य प्रस्तुत है जिसका शीर्षक है सदियों से. सदियों से मैं खड़ा हूं, सदियों से मैं खड़ा हूं जिस इमारत के द्वार पर अंदर की तरफ स्वागत के लिए मेरे अपनों के उस बेजान खंडहर का मैं अकेला ही एकमात्र वारिस हूं. उस बेजान खंडहर का मैं अकेला ही एकमात्र वारिस हूं. सदियों से, सदियों से मेरी अमानत होते हुए भी इस खंडहर के द्वार खुले हैं. सदियों से मेरी अमानत होते हुए भी इस खंडहर के द्वार खुले हैं मेरे अपनों के लिए. सदियों से फिर भी वे सब वहमी निगाहें डाल रहे हैं. फिर भी वे सब वहमी निगाहें डाल रहे

0: કેજીઆઈટી સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप आरोप. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: छेल्ला 12 वर्षथी અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
0: दोस्तों, विविध भारती के वडोदरा केंद्र से इस वक्त आप हमारे साथ जुड़े हुए हैं. जब बात परदेश जाने और वहां से अपने वतन, अपने घर को समृद्ध करने की आती है तो गुजरात का नाम

0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: સપનો કો હકીકત મે બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મે કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફાન્સ જવા રવાના. આધાર કાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ UGની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18 જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નીવડવાની ભારતની ચેતવણી. અને ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાની મુલાકાત બાદ આજે ફાન્સ જવા રવાના થયા. તેઓ ફાન્સમાં G7 સમિટમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન તેમણે સ્લોવાકિયાની તેમની મુલાકાતના પરિણામો ભારત અને સ્લોવાકિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરશે તેમ કહ્યું છે. સ્લોવાકિયાની મુલાકાત બાદ શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત વેપાર સંબંધો યુવાનોને ખૂબ ફાયદો કરાવશે. તેમણે સ્લોવાકિયાની સરકાર અને લોકોના ઉષ્માભર્યો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સ્લોવાકિયાના સમકક્ષ રોબર્ટ ફિકોનો આભાર માન્યો હતો. સર્વોચ્ચ અદાલતે આજે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આધારકાર્ડનો નાગરિકતા, નિવાસસ્થાન અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગ કરવાનો આરોપ લગાવતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં ફક્ત ઓળખ માટે જ તેનો ઉપયોગ પ્રતિબંધિત કરવાની અરજીમાં માંગ કરાઈ હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ વી મોહનાની બેન્ચે કેન્દ્ર અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી કે ફોર્મ 6 હેઠળ હાલની ચકાસણી પદ્ધતિ અપૂરતી છે અને યોગ્ય સહાયક દસ્તાવેજો વિના વ્યક્તિઓને ચૂંટણી ડેટાબેઝમાં સામેલ કરવાની મંજૂરી આપી શકે નહીં. 21 જૂને યોજાનારી નીટ UGની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22 જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. દરમિયાન મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ UGની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું કે તેની ટીમો બધા ઉમેદવારો માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવા માટે સર્વર પરના ભારણનું સતત નિરીક્ષણ કરી રહી છે. એજન્સીએ એ પણ સુનિશ્ચિત કર્યું કે બધા ઉમેદવારોને પરીક્ષા માટે સમયસર તેમના એડમિટ કાર્ડ મળી જશે.

0: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે લોકશાહી દેશની કાર્ય સંસ્કૃતિ અને વિચાર પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ રહી છે. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી વહન કરતું દિશા નામનું જહાજ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. આ જહાજ 62,370 મેટ્રિક ટન એલએનજી વહન કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધવિરામ કરવાની જાહેરાત બાદ તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પરિવહન કરનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે આ જહાજ 18 જૂન સુધીમાં ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 10 ભારતીય ધ્વજવાળા અને 5 વિદેશી ધ્વજવાળા જહાજો જળમાર્ગ પર સુરક્ષિત રીતે પસાર થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
1: ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ એમટી સેટેબેલો પર હુમલા બાદ 21 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે પરત ફર્યા. ઓમાનના મસ્કત ખાતેના ભારતીય રાજદૂતે બચાવાયેલા ક્રૂ સભ્યો સાથે તેમના પ્રસ્થાન અગાઉ વાતચીત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. એમ્બેસીએ વિદેશમાં ભારતીય નાગરિકોના કલ્યાણ અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. એમટી સેટેબેલો ઓમાનના સોહરના દરિયાકાંઠે લગભગ 30 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. આ ઘટના બાદ ઓમાન મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરને તાત્કાલિક જાણ કરાતા ઓમાની અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં 21 ભારતીય ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે આ દુઃખદ ઘટનામાં 3 નાવિકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો તેમાં સુધારાના પ્રયાસો નિષ્ફળ થવાની ભારતે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે સુરક્ષા પરિષદ સુધારા પર આંતર સરકારી સલાહકાર બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાઓ પ્રાપ્ત કરવામાં ફક્ત બિનકાયમી સભ્યોની સંખ્યામાં વધારો અપૂરતો અને અસફળ રહેશે. તેનાથી હાલના 5 કાયમી સભ્યોની નિર્ણય લેવાની શક્તિના માળખામાં મૂળભૂત ફેરફાર થશે નહીં.
2: यदि संयुक्त राष्ट्र सुरक्षा परिषद में सुधार सिर्फ अस्थायी सदस्य देशों के विस्तार तक ही सीमित रहता है तो ये सुधार अधूरे और नाकाम साबित होंगे. इससे मौजूदा 5 स्थायी सदस्यों की निर्णय लेने की शक्ति संरचना में कोई बुनियादी बदलाव नहीं आएगा. सुरक्षा परिषद और सदस्य देश लंबे समय से सार्थक सुधारों का इंतजार कर रहे हैं.
1: ઈરાન અને અમેરિકા વચ્ચે સંધિની શક્યતાઓને લઈને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારોમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. આજે સતત 3જા સત્રમાં શેરબજાર વધારા સાથે ખુલ્યું હતું. પ્રારંભે 350 અંકના વધારા સાથે ખુલેલા માર્કેટમાં હજુ પણ તેજીનો માહોલ યથાવત છે. આઈટી સેક્ટરની આગેકૂચના પગલે સેન્સેક્સમાં 400 અંકોનો અને નિફ્ટીમાં 90 પોઈન્ટના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપમાં કેપવર્ડે અને સ્પેન વચ્ચેની મેચ 0-0 ગોલ સાથે ડ્રો રહી. દરમિયાન ગ્રુપ જીની પહેલી મેચમાં ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ 2-2 ડ્રો થઈ હતી. કેલિફોર્નિયાના લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ રોમાંચક રહી હતી. બીજી મેચમાં બેલ્જિયમ અને ઈજિપ્ત વચ્ચેની ગ્રુપ જીની પહેલી મેચ 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા અને ઉરુગ્વે વચ્ચે ગ્રુપ એચની પહેલી મેચ આજે અમેરિકાના મિયામી સ્ટેડિયમ ખાતે 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા માટે અબ્દુલ્લાહ અલ અમરીએ 41મી મિનિટે રીબાઉન્ડથી ગોલ કર્યો, જ્યારે ઉરુગ્વેના મેક્સી અરાઉજોએ 80મી મિનિટે બરાબરી કરી હતી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પ્રવેશ કર્યો છે. ભારતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1 હરાવ્યું. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એમાં જીતથી ભારત ટોચ પર પહોંચ્યું છે. આગામી ગુરુવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એમાંથી બીજી સેમીફાઇનલ

ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડના રોટરડેમમાં એફઆઈએચ હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણી માટે ઇજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના સ્થાને ઝડપી બોલર અશોક શર્માનો ભારત એ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલિંગ કરતી વખતે યુદ્ધવીરને જમણા ખભામાં ઇજા થઈ હતી અને ફિલ્ડિંગ સેશન દરમિયાન પણ દુખાવો થયો હતો. ભારત એ ત્રિકોણીય શ્રેણીમાં સતત બે મેચ અફઘાનિસ્તાન એ અને યજમાન શ્રીલંકા એ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારત એ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફ્રાન્સ જવા રવાના. આધાર કાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતા

0: અને ફિલ્ડિંગ સેશન દરમિયાન પણ દુખાવો થયો હતો. ભારત એ ત્રિકોણીય શ્રેણીમાં સતત બે મેચ અફઘાનિસ્તાન એ અને યજમાન શ્રીલંકા એ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારત એ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફ્રાન્સ જવા રવાના. આધાર કાર્ડનું નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ UGની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18 જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નીવડવાની ભારતની ચેતવણી. અને ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ડોક્ટર ગૌરવ મહેતાને
2: અગર આપ ટાઈમ પે નહીં સો ખાકે તુરંત સો ગયે તો એસિડિટી કી સંભાવના કાફી જ્યાદી હોતી હૈ. ઓર અગર હમ ટાઈમ પે ના સોએ 7 થી 8 ઘંટે નીંદ પૂરી ના કરે તો હમકો શુગર હોને કે ચાન્સીસ ભી હોતે હૈ જ્યાદા, ફેટી લિવર કે ચાન્સીસ ભી જ્યાદા હોતે હૈ.
1: તો સુનિયે ડોક્ટર ગૌરવ મહેતા કી બાતે 29 જૂન શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
3: વિવિધ ભારતી સે ઇસ વક્ત આપ સુન રહે હૈ પ્રોગ્રામ સુરીલા સફર. और इस संदेश से पहले जो गीत अभी आपने सुना वो कभी कभी फिल्म से था, लता मंगेशकर मुकेश की आवाजों में और साहिर लुधियानवी ने इसे लिखा, खयाम का संगीत था. और इसके बारे में हमने एक सवाल आपसे पूछा था, सवाल याद है ना? सवाल ये था कि अमिताभ बच्चन और शशि कपूर जो इस फिल्म में जिस किरदार में है उनका प्रोफेशन क्या है, वो काम क्या करते हैं. तो हम तक कुछ मैसेजेस पहुंचे हैं. एक श्रोता ने लिखा है कि कवि शायर का काम करते हैं, वो शायर हैं, लिखते हैं, लेखक हैं. और साथ ही एक और श्रोता ने हमारे लिखा है कि प्रोफेशन तो याद नहीं है लेकिन मेरा ऑल टाइम फेवरेट गीत है तो सुनने में ध्यान है. एक और श्रोता हमारे जवाब देते हैं इस सवाल का कि अमिताभ बच्चन कवि थे और शशि कपूर एक अमीर व्यापारी. हमारे एक श्रोता लिखते हैं कि फिल्म कभी कभी में अमिताभ बच्चन एक शायर होते हैं जो शायरी कविताएं लिखते हैं, बाद में वो दूसरे कार्य यानी कि कंस्ट्रक्शन में शिफ्ट हो जाते हैं और ऋषि कपूर साहब बाद में उन्हीं के कंस्ट्रक्शन में कार्य करते हैं. क्या ये सही है? थोड़ा थोड़ा सही है लेकिन आधा कह सकते हैं कतरा कतरा सही है और कतरा कतरा पूरी तरह से सही नहीं है. तो इस बारे में और आपके संदेशों का इंतजार रहेगा कि दरअसल उन दोनों का प्रोफेशन इस फिल्म में क्या है, मुझे लिख भेजिए. साथ ही एक और श्रोता है जो हमें लिखते हैं कि खत लिखना जिसमें वो जज्बात वो प्यार इजहार आजकल के फोन या सामने कहे जाने से नहीं आते हैं, एक एक शब्द पढ़ने से जो सिहरन जो रोमांच होता है वो कहीं भी नहीं मिलता. हमारे एक श्रोता कहते हैं कि वैसे तो जिन गीतों को नहीं सोचा था वो अगर बजने लग जाएं तो उसका आनंद ही कुछ और होता है. बिल्कुल सही बात. तो आप मुझे लिख भेजिए कभी कभी में अमिताभ बच्चन और शशि कपूर के किरदारों का क्या प्रोफेशन है, क्या काम वो करते हैं उस फिल्म में. और साथ ही हम बढ़ते हैं अपने अगले गीत की तरफ.

0: परीक्षा से पहले सरकार ने सोशल मीडिया प्लेटफॉर्म टेलीग्राम पर 22 जून तक प्रतिबंध लगाया। सर्वोच्च न्यायालय ने पहचान प्रमाण पत्र के रूप में केवल आधार कार्ड के उपयोग की याचिका पर केंद्र और राज्यों से जवाब मांगा और भारत ने महिला FIH नेशंस कप हॉकी टूर्नामेंट में जापान को हराकर सेमीफाइनल में प्रवेश किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ये है
2: आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार बकुला परमार वांचे छे। मुख्यमंत्री भूपेन्द्र पटेले प्रधानमंत्री नरेन्द्र मोदीनी सरकारने 12 वर्ष पूर्ण थवा निमित्ते शुभेच्छाओ पाठवी। आ समयगाळामां तमाम क्षेत्रमां नवी ऊंचाईओ हासिल करवामां आवी छे। भरूचना विलायतमां गुजरात औद्योगिक विकास निगम GIDC इंडस्ट्रीयल एस्टेट खाते आदित्य बिरला लुब्रिझोलना नवा CPVC प्लांटना उद्घाटन समारोहने संबोधता श्री पटेले आ वात कही हती। दरमियान तेमणे गईकाले जाहेर करायेली नवी औद्योगिक नीति 2026 થી ભવિષ્યના ઉદ્યોગોને ઘણો લાભ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।
3: વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ અપાવ્યો કે ઉદ્યોગ કોઈ પણ હોય ગુજરાત દરેક સેક્ટર માટે સજ્જ છે। સનરાઈઝ સેક્ટર અને ગ્રીન રોડ જેવા ઇમર્જિંગ સેક્ટરના ઉદ્યોગ દ્વારા ગુજરાતની આ સજ્જતાને વ્યાપક રૂપ આપવા ગઈકાલે જ નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરી છે। હવે ગ્રીન અને ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ગુજરાત ફર્સ્ટ ચોઇસ બનશે અને નવો ઇતિહાસ સર્જશે એવો મને વિશ્વાસ છે।
2: ઉપરાંત શ્રી પટેલ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ GNFCની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે કહ્યું કે GNFCની 5 દાયકાની સફર રાજ્યના વિકાસ ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતમાં આપેલા યોગદાનની સિદ્ધિ છે। રાજ્યમાં TD અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાન 2026નો આજથી પ્રારંભ થયો છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગાંધીનગરની PM શ્રી બોરીજ શાળા ખાતેથી અભિયાનની શરૂઆત કરાવી। આ દરમિયાન જેમાં ધોરણ 5 અને 10ના વિદ્યાર્થીઓ તેમજ 5 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને રસી આપવામાં આવી। આ પ્રસંગે શ્રી પાનસેરિયાએ જણાવ્યું કે સર્વાઇકલ કેન્સર રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે। તેમણે પોલિયોની જેમ જ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્ય તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું।
4: પૂરા ગુજરાતની અંદર 2 મહિના આ રસીકરણનો અભિયાન ચાલશે। 12+12+12 એમ કુલ 36 લાખ બાળકો સુધી રસી આપવામાં આવશે। દરેક શાળાની અંદર આ બાળકો 5-10 ધોરણના TD રસી યાને કે ધનુર અને ટિટીનેસ અને ડેપ્ટેરિયાની રસી 5 વર્ષના બુસ્ટર ડોઝની રસી આ એક અભિયાનથી તંદુરસ્ત ભારતના નિર્માણ માટે નાનપણથી બાળકને એ રસી આપવાથી ભવિષ્યમાં એને એવા ગંભીર પ્રકારના રોગ ન થાય।
2: ઉલ્લેખનીય છે કે ત્રિગુણી રસી અભિયાન અંતર્ગત રાજ્યની 48,295 શાળાઓમાં અંદાજે 18,75,000 બાળકોને આવરી લેવાશે। કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રગતિ લોકયાત્રા અંતર્ગત જિલ્લાના જનપ્રતિનિધિઓ અને 800થી વધુ નાગરિકોએ સેલવાસના વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું। તો જામનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મુઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું। આ પ્રસંગે શ્રી મુઢવાડિયાએ દેશના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો સંકલ્પ સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું। ગુજરાત પોલીસે ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ અંતર્ગત 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે। ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે પોલીસે શરૂ કરેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં 26 લોકો સામે કેસ નોંધાયા છે। રાજ્યના પોલીસ વડા GS મલિકે જણાવ્યું કે આ અભિયાનમાં 67 બાળકોનું પુનર્વસન કરાયું, જ્યારે રાજ્યભરમાં 160 જેટલા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। આ અભિયાન હેઠળ ગુજરાત પોલીસ 50,000થી વધુ સ્થળોની તપાસ કરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું લક્ષ્ય રખાયું છે। ભરૂચ જિલ્લાના કંથારિયા ગામમાં આગની ઘટના સામે આવી છે. કેટલાક મકાનોમાં અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનામાં કેટલાક લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગને

કાબૂમાં લેવા અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. કચ્છમાંથી 37 કિલો માદક પદાર્થના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે નંદગામ વરસાણા રોડ પરથી એસઓજીએ ઓડિશાના બે શખ્સો પાસેથી માદક પદાર્થ કબજે કર્યો, જેની બજાર કિંમત 18,55,000 આંકવામાં આવી છે. આ મામલે પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા બદલ નવસારી એલસીબીના 4 પોલીસ કર્મીઓનું રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે ઈ ગુજકોપ એવોર્ડથી સન્માન કર્યું. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરાજ જાડેજા, એએસઆઈ લલિતભાઈ અને સુનિલસિંહ તેમજ આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ 11 આરોપીઓની અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી હતી. આ કામગીરીથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશ તેમજ રાજ્યના કુલ 14 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: आपको वही करना है. मगर जिस वक्त मैं क्या बोलती मुझे क्या पता. तो बोले एक रफली देख लीजिए, मैं कल दे दूंगा या नहीं तो आज रात को दूंगा मैं सीन. तो फिर भी मैं बड़ी काफी नर्वस थी कि भाई दे दीजिए याद करने डाला. तो मैं कहूँ पढ़ती रही तो मैंने कहा कि ये क्या है भाई, जूम करके गाड़ी चली गई. तो बोले मैंने आपसे सुना है वो लफ्ज. मैंने कहा कब, तो आपको याद नहीं होगा हम नोट करते रहते हैं आर्टिस्ट कब क्या से बिहेव करता है, तो इसमें आपको ज्यादा तकलीफ करने की जरूरत नहीं है. तो आप अपने खुल के जैसे आप भूल जाइए कि आप ये कैरेक्टर हैं, थोड़ी देर के लिए आप सोच लीजिए मैं वहीदा ही हूँ, हम कैमरा ऑन कर देंगे, सिर्फ थोड़े जो कनेक्टेड जॉइंट के डायलॉग्स हैं वो याद रखे, बाकी आप अपना कीजिए. मैंने कहा अच्छी बात है.
1: भी एक थोड़ी सी अलग तरह की फिल्म थी, टफ सा करेक्टर, इसमें भी बड़ा चैलेंजिंग रोल था क्योंकि ट्रायंगल था, लव ट्रायंगल था आदमी का. इसका कोई गाना सुनवा दिया जाए
0: आदमी का. हाँ, वो जो उनके एक्सीडेंट के बाद एक गाना होता है,
1: आज पुरानी राहों से कोई मुझे आवाज ना दे, वो
0: सब ठीक.
2: इंजीनियरिंग માં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે. કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
3: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
0: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: દાળ માં મીઠા ની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: KGIT સાવલી, ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KG ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે. ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ

0: ફેંકવા. ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરાના કલેક્શન ની ગાડીમાં જ કચરો આપો.
1: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
0: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
0: એટલે?
2: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
0: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
3: છાયા ગીત.

0: નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
2: પ્રસ્તુતિ કાર્યક્રમ તરાને ને પુરાને.
3: તરાને નય.

સેવા અને સુશાસનની પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની.

0: कोई हो गजब घूंघट तो
1: जरा। केजेआईटी सावली ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
2: મત મિક્સ થોડી કરાય। બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો।

0: સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય, અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે, અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો, અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ નો છે.
3: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ, અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: 29 જૂન શામ 4 બજે સિર્ફ વિવિધ ભારતી પર.
6: કુછ રેશમી ખ્વાબ, કુછ મખમલી અંદાજ.

0: પૂજા પ્લસ માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું, પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં, પૂજા પ્લસ રાવપુરા વડોદરા.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: બનાથી જોડી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો આજથી પ્રારંભ. એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરાશે. રાજ્યભરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત. 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ હળવા વરસાદની આગાહી. અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના 2 ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. આરોગ્યમંત્રી પ્રભુ પાનશેરિયાએ ગાંધીનગરની પીએમ શ્રી બોરિટ શાળા ખાતેથી ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે પોલિયોની જેમ જ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્યતંત્રની કટિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે બાળકોને પૌષ્ટિક આહાર અને સ્વચ્છતાની ટેવ કેળવવા પણ અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાનશેરિયાએ લોકોને તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ન લેવા અને ઓનલાઈન દવાઓ ન મંગાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ

0: દ્વારા સગર્ભા માતાઓ અને બાળકોને 11 જેટલા ઘાતક રોગથી સુરક્ષિત કરવાના હેતુસર શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત રાજ્યની 84,295 શાળામાં અંદાજે 18,75,000 જેટલા બાળકોને આવરી લેવા 48,529 ટીડી રસીકરણ સત્ર યોજાશે. રાજ્યમાં એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ રદ કરાશે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયેલા સુધારા મુજબ ઈ ચલણ માટે વાંધો કે ફરિયાદ કરવા 45 દિવસ અપાશે. આ સમયગાળામાં કોઈ વાંધો રજૂ ન થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે. તેમજ સમયસર ચલણ નહીં ભરાય તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક કરી દેવાશે. રાજ્ય સરકારે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને બાકી ઈ ચલણ સમયસર ભરી દેવા અનુરોધ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર ક્ષેત્રના એકમોને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મકતા સાથે વ્યવસાયિક અભિગમથી તેમને નફાકારક બનાવ્યા છે. ભરૂચમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ GNFCની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે 5 દાયકાની સફળતા બદલ GNFCને અભિનંદન પાઠવ્યા હતા.
1: શ્રી મોદી સાહેબે PSUના કર્મચારીઓ ભરોસો મૂક્યો અને તેમની સરકારી ગેરેજમાંથી બહાર લાવીને ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન આપ્યું. GNFC પણ આવું જ એક PSU છે. તેની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા જ નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે.
0: રાજ્યભરમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હેઠળ 5,89,00,000 રૂપિયાથી વધુની કિંમતનો 2,00,000 કિલોથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો. એક વિડીયો સંદેશમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થ સામે શૂન્ય સહિષ્ણુતાનો પુનરોચ્ચાર કરતા આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું હતું કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ તપાસ ચાલી રહી છે. તેમણે અખાદ્ય ખોરાક સામે કડક કાર્યવાહી યથાવત રહેવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતી.
2: તમામ ફૂડ પ્રોડક્શનના અથવા તો તેલ, ઘી, પનીર તમામની ડ્રાઈવ શરૂ છે. નાના નાના વેપારીઓ વગેરેની રોજબરોજની નોટિસો એમને આપવામાં આવે છે અને હવે કેસ દાખલ કરીને પણ વકીલ દ્વારા, સરકારી વકીલ દ્વારા એ કેસનું મોનિટરિંગ થાય અને સજા થાય ત્યાં સુધીના આખું અમારું ફૂડ ડ્રગ વિભાગ કામગીરી કરી રહ્યું છે. લોકોના હેલ્થના ચેડા કરનાર એક પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.
0: ગાંધીનગર સ્ટેટ સાયબર ઓફ એક્સલન્સ દ્વારા 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. આ આરોપી આતંકી સંગઠનો માટે ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ કરતા FIRના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીઓ સાથે નાણાકીય લેવડદેવડ કરતો હતો. આ સાથે તે સોશિયલ મીડિયા પર સંપર્ક કરી યુનાઇટેડ કિંગડમમાં કેટલાક લોકોને કેફી પદાર્થની હેરાફેરી કરતો હોવાનું પણ સ્ટેટ સાયબર ઓફ એક્સેલન્સના SP ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા 226 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો, જે ક્રિપ્ટો ટેરર ફંડિંગ ગેંગ પકડેલી હતી, તેમાં વધુ એક આરોપી શબ્બર હુસેન મોહમ્મદ હનીફ પડેલાની ધરપકડ કરવામાં આવેલી છે. ક્રિપ્ટો વોલેટ મારફતે આ પૈસા કેશમાં કન્વર્ટ કરાવેલા હતા. બ્રિટનમાં લોકોને ડ્રગ્સ પહોંચાડતા હતા અને એના પૈસા ક્રિપ્ટોથી લેવામાં આવતા હતા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે અમદાવાદના બોડકદેવમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગત 12 વર્ષમાં સરકારની યોજનાઓએ દરેક વર્ગના લોકોમાં વિશ્વાસ અને સુખાકારીની અનુભૂતિ કરાવી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી

0: શ્રીપદ નાયકે આજે સિલવાસામાં ભાજપના હોદ્દેદારો સાથે નમો મેડિકલ મહાવિદ્યાલયની મુલાકાત લીધી, જ્યારે મહેસાણામાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, તો વલસાડના ધરમપુરના હનુમંત માળ ખાતે અને નવસારી ગ્રામ્ય તાલુકા સિસોદરા ગણેશ ગામની કુમારશાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાયા હતા. તો ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શન યોજાયું. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું કે 18 જૂને પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની આગાહીના કારણે આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે ચોમાસા માટે હજી થોડી રાહ જોવી પડશે તેમ પણ શ્રી દાસે ઉમેર્યું હતું.
1: आज का जो फोरकास्ट दिया गया है इसमें गुजरात रीजन है 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं इसमें बनसकांठा साबरकांठा अरावली के लिए दिया गया है. 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाए है सूरत तापी नवसारी वलसाड दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है.
0: કચ્છ ભુજના 2 ખેલાડીએ સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે 20 વર્ષના દિવ્યાંગ ખેલાડી નિત્ય અશોક હાથીએ પગમાં તકલીફ હોવા છતાં 2 હાથ બેન્ચ પ્રેસમાં ભારે વજન ઉપાડી આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ 18 વર્ષના ખેલાડી ધારા શર્માએ પણ પાવર લિફ્ટિંગમાં સુવર્ણચંદ્રક જીતી રાજ્યનું નામ રોશન કર્યું છે. રાજ્યમાં આ વર્ષે વરસાદ ખેંચાતા પ્રવાસીઓની સુવિધા માટે ગીર અભયારણ્યમાં આગામી 22 તારીખે વેકેશન પડશે. સાસણગીરના વન અધિક્ષક અગ્નેશ્વર વ્યાસે આ અંગે કહ્યું કે સિંહ દર્શનની સાથે રોજગારીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે.
2: यहाँ पर इको टूरिज्म की दृष्टि से स्थानिक लोगों को रोजगार देने के लिए और यहाँ आने वाले प्रवासियों को लैंड कंजर्वेशन और बायोडाइवर्सिटी के विषय में जानने को मिले इसलिए जंगल सफारी का आयोजन किया जाता है. इस साल सरकार द्वारा निर्णय लिया गया है कि 22 जून तक हमारे यहाँ पर जंगल सफारी का आयोजन होगा. 23 जून से हमारे अभयारण्य विस्तार को बंद किया जाएगा.
0: રાજ્ય સહિત દેશભરમાં ગત 12 વર્ષમાં ડિજિટલ ક્રાંતિનો નવો યુગ શરૂ થયો છે. રાજ્યસ્તરની બેન્કર્સ સમિતિના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 6 કરોડ 99 લાખ બચત ખાતાઓમાં ઓછામાં ઓછી 1 ડિજિટલ બેન્કિંગ સેવા ઉપલબ્ધ છે, જ્યારે 63.19% ખાતાધારકો યુપીઆઈ મોબાઈલ બેન્કિંગ અને USSD એટલે કે ઇન્ટરનેટ વિના ફોનથી બેન્કિંગ સેવાનો ઉપયોગ કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ હળવા વરસાદની આગાહી. અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના 2 ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ વીરઝારાનું આ ગીત, જેને ગાયું છે અહેમદ હુસેન મહમ્મદ હુસેને, ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર મદન મોહન.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાન્સમાં G7 શિખર સંમેલન દરમિયાન એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ઉપસ્થિત. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની સમીક્ષા કરી. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાના સહયોગી દેશોએ યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા ભાર આપ્યો. અને ભારતીય મહિલા ટીમ FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ફાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનમાં નવી ભાગીદારી બનાવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ થીમ પર એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ભાગ લઈ રહ્યા છે. આ સત્રમાં G7 રાષ્ટ્રોના નેતાઓ, ભાગીદારી દેશો અને વિશ્વ બેંક અને આફ્રિકન વિકાસ બેંકના મુખ્ય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો દ્વારા પ્રધાનમંત્રી અને અન્ય ભાગીદાર દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કર્યા પછી બેઠક શરૂ થઈ. શ્રી મોદી કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની, યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી કીર સ્ટારમર અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. આજે રાત્રે તેઓ ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો દ્વારા આયોજિત ગાલા ડિનરમાં પણ હાજરી આપશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાતચીત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે વિશ્વની સૌથી વધુ વસ્તી હોવા છતાં ભારત આઝાદી પછી વધતી જતી જનભાગીદારી સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે દેશના ભવિષ્યને આકાર આપવા અને વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારી જરૂરી છે.
1: कैसे हम विकसित भारत के संकल्प को पूरा कर सकते हैं, इसके लिए युवा संसद के माध्यम से तर्क संवाद की संस्कृति को बढ़ाने का एक कार्यक्रम आयोजित किया और निश्चित रूप से आज 50 लाख से ज्यादा युवा संसद से जुड़े. अलग अलग राज्यों के अंदर युवाओं ने उस राज्य के विकसित और विकसित के साथ भारत विकसित के सपनों को साकार करने के लिए अपने विचार रखे.

0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી અને ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. કૃષિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંભવિત અલનીનો પરિસ્થિતિઓના સંદર્ભમાં તેમણે કપાસનું ઉત્પાદન વધારવા, કઠોળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને ઓછા વરસાદવાળા જિલ્લાઓ માટે આગોતરી તૈયારીઓ પર ખાસ ભાર મૂક્યો. જે જિલ્લાઓમાં ઓછો વરસાદ અથવા અસમાન વરસાદની સંભાવના છે ત્યાં અગાઉથી સંપૂર્ણ તૈયારીઓ કરવા શ્રી ચૌહાણે સ્પષ્ટ નિર્દેશો આપ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં દેશના માળખાગત ક્ષેત્રમાં થયેલા પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નવીને કહ્યું કે દેશમાં ઝડપી અને વ્યાપક વિકાસ થયો છે, જેણે કનેક્ટિવિટીને મજબૂત બનાવી છે અને નવી તકોનું સર્જન કર્યું છે. તેમણે નોંધ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક 91,000 કિલોમીટરથી 1,46,000 કિલોમીટરથી વધુ વિસ્તર્યું છે, જ્યારે મેટ્રો રેલ નેટવર્ક લગભગ 250 કિલોમીટરથી વધીને લગભગ 1200 કિલોમીટર થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના ગામડાઓમાં કફ સિરપના વેચાણ માટે આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. સરકારે ઔષધ નિયમો 1945માં સુધારો કરીને સૂચના આપી છે કે હવે નાના ગામડાઓમાં કફ સિરપનું વેચાણ અને વિતરણ ફક્ત યોગ્ય રીતે પરવાના પ્રાપ્ત દવાની દુકાનો દ્વારા જ થવું જરૂરી રહેશે.
1: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय ने एक अधिसूचना जारी कर कहा है कि औषधि नियमों के अनुसूची के में दवाओं के वर्ग शीर्षक के अंतर्गत शामिल सिरप शब्द को हटा दिया गया है. सिरप शब्द हटाए जाने के बाद अब खांसी के सिरप को इस छूट का लाभ नहीं मिलेगा. इससे पहले 1000 से कम आबादी वाले ग्रामीण क्षेत्रों में खांसी के सिरप की बिक्री को लाइसेंस संबंधी प्रावधानों से छूट मिली हुई थी. यह संशोधन सिरप आधारित औषधियों पर नियामकीय निगरानी को और सुदृढ़ करने तथा छूट संबंधी व्यवस्था को वर्तमान जन स्वास्थ्य और सुरक्षा आवश्यकताओं के रूप बनाने के उद्देश्य से किया गया है. आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: 21 જૂને યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABAD ને ફોલો કરશો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પ્રસ્તાવિત મધ્ય પૂર્વ ભારત પાણીની પાઇપલાઇન પર મંત્રાલય દ્વારા હાલમાં આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે મીડિયા અહેવાલોને શ્રેણી જોઈ છે, જે સૂચવે છે કે સરકાર ગુજરાતને ઓમાન અને અન્ય અખાતી દેશો સાથે જોડતી ઊંડા સમુદ્રી ઉર્જા પાઇપલાઇન મધ્ય પૂર્વ ભારત પાણી પાઇપલાઇન સક્રિયપણે આગળ ધપાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે મંત્રાલયમાં કોઈપણ સ્તરે આ પ્રોજેક્ટ પર ઓમાન અથવા અન્ય કોઈપણ અખાતી દેશો સાથે કોઈ સક્રિય ચર્ચા કે વાટાઘાટો થઈ નથી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સના નાઇસ માસેના ખાતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPI લોન્ચ કર્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે ફ્રાન્સના અગ્રણી રિટેલ સ્થળોમાંના એક પર ભારતના વિશ્વસ્તરીય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને લાવીને UPIના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈરાને આજે કહ્યું કે અમેરિકા સાથેના યુદ્ધનો અંત લાવવામાં કરારમાં ઇઝરાયેલને પણ લેબનોનમાંથી પાછા ફરવાની જરૂર પડશે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલનો સતત કબજો અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી કરારનું ઉલ્લંઘન હશે. જો કે અમેરિકાએ હજુ સ્પષ્ટતા કરી નથી કે લેબનોન અંતિમ કરારનો ભાગ છે કે નહીં. મુખ્ય ઔદ્યોગિક રાષ્ટ્રના ગ્રુપ ઓફ 7 શિખર સંમેલનમાં અમેરિકાના સહયોગી દેશોએ આજે 4 વર્ષથી ચાલતા યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા પર કામ કર્યું. ફ્રાન્સના યજમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ ટ્રમ્પને યુક્રેનને ટેકો આપવાનું ચાલુ રાખવા અને શાંતિ કરાર સુધી પહોંચવામાં મદદ કરવા માટે રશિયા પર દબાણ વધારવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાએ યુક્રેનને અપાતી સહાયમાં ઘટાડો કર્યો હોવાથી ફ્રાન્સ અને તેના યુરોપિયન સાથીઓ હવે યુક્રેનને લશ્કરી અને નાણાકીય સહાય પૂરી પાડનારા સૌથી મોટા દેશો છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પ્રવેશ કર્યો છે.

0: ખાતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1થી હરાવ્યું. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એમાં જીતથી ભારત ટોચ પર પહોંચી ગયું. આગામી ગુરૂવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એમાંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડ્સના રોટરડેમમાં એફઆઈએચ હોકી પ્રોલીગમાં જર્મનીનો સામનો કરશે. ફૂટબોલમાં ફિફા વિશ્વકપ 2026માં ફ્રાન્સ આજે રાત્રે અમેરિકાના ન્યૂજર્સીમાં ગ્રુપ 1 માસેનેંગલ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થવાની છે. અન્ય એક મેચ બોસ્ટન સ્ટેડિયમ ખાતે ગ્રુપ 1માં નોર્વે અને ઇરાક વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ 3:15 વાગે શરૂ થશે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે શુક્રવાર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, આંતરિક કર્ણાટક, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વીજળી અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં G7 શિખર સંમેલન દરમિયાન એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ઉપસ્થિત. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની સમીક્ષા કરી. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાના સહયોગી દેશોએ યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજેન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો. ભારતીય મહિલા ટીમ એફઆઈએચ હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: और लोक संगीत में बांसुरी की भूमिका 1 जुलाई से सुबह और शाम 6:45 सिर्फ विविध भारती पर.
2: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन.

0: આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: दोस्तों, विविध भारती से इस समय आप सुन रहे हैं कार्यक्रम छाया गीत. पता नहीं था जुड़ेंगे दो दिलों के तार कुछ यूं, एक साथ दिल की धड़कनें गाएंगी प्रेम का तराना. पता नहीं दिल के एहसासात उनके दिल तक पहुंच जाएंगे. पता नहीं था मोहब्बत ये छोटा सा लफ्ज लिख देगा जिंदगी की वसीयत. पता ही नहीं था वादा होगा चांद सितारों से साथ निभाने का.

0: Greenhouse Gas Emission Reduction and Sustainable Development Act initiatives. Iran today said that the deal to end the war with the United States would also require Israel to withdraw from Lebanon. Iranian Foreign Minister Abbas Araghchi said Israel's continued occupation of southern Lebanon would violate the Memorandum of Understanding reached between the United States and Iran. In the FIFA World Cup 2026, France will take on Senegal in Group 1 clash at New Jersey in the United States tonight. And that is the end of this news bulletin.
1: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:55 ફરી મળીશું. અત્યારે મેઘના ખારોડને રજા આપશો. શુભરાત્રી, જય હિંદ.